0: ਅਤੇ ਗੋਲਗੱਪਿਆਂ ਦਾ ਪਾਣੀ
1: All Mamster products are nut free and made in Canada now available at quality food branches
2: अल नूर पुराना बाएतमाद नाम नई रेंज के साथ प्रीमियम पल्सेस प्योर फ्रेश फुल ऑफ नेचुरल गुडनेस एवरीडे दाल से लेकर होलसम मील्स तक आपके एशियन ग्रोसरी स्टोर्स पर अवेलेबल है अल नूर टेस्ट द डिफरेंस
3: लंदन हेलो घर में गुमवा श्री 27 गाम पाटीदार समाज यूरोप साथे मानो नवरात्रि भारत ना लाइव बैंड साथे 10-20 अक्टूबर सांजे 7:30 थी एट 27 पाटीदार सेंटर वेम्बली एडल्ट टिकट्स 10 पाउंड्स 16-17 અને 18 ઓક્ટોબરે 15 પાઉન્ડ્સ 5 થી 10 વર્ષના બાળકોને 5 પાઉન્ડ્સ અંડર 5 ફ્રી 11 રાતનો સીઝન પાસ 100 પાઉન્ડ્સ રેડિયો પાર્ટનર લાઇકા રેડિયો નેટવર્ક 27 ગામ પાટીદાર સમાજના ગરબા એટલે બેસ્ટમ બેસ્ટ
4: ધ બ્રેકફાસ્ટ પ્લાન પરફેક્ટલી બ્રુડ બાય યુ ડોની બ્રાસ્કો ઓન લાઇકા રેડિયો
5: Diamond Track of the Hour is sponsored by Malabar Gold and Diamonds, the responsible jeweler committed to value, quality and transparency. That's a Malabar promise.